0: And tiles, however.
1: It's much nicer than your boiler. The place is just always warm and cosy, like.
2: The government grant was the help we needed to start upgrading.
1: You get a lovely steady temperature. Walking round without my slippers, are you?
3: Feel all warm and fuzzy inside with a £7,500 government grant towards your heat pump at gov.uk/clean energy.
4: Eligibility criteria apply. See website for details.
5: Our September, Paris ma itihas lakhai rahyo che.
6: BAPS mandir no opening and star tours tamne lai jai rahyo che ap pavitra yatra par.
5: યુરોપના 3-9 દિવસના ટૂર્સ
6: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
5: દર્શન પણ અને યુરોપ પણ.
6: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
5: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
6: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
7: શબનમ સાહી ઓન સનરાઈઝ વિથ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ઓન સોની ટીવી. નથિંગ બીટ્સ ધ ફીલિંગ યુ ગેટ વેન ડાન્સિંગ. સો વેન યુ ફીલ લાઈક ડાન્સિંગ, ડાન્સ. ધ સ્ટેજ ઇઝ સેટ, ધ ડાન્સર્સ આર રેડી. આર યુ? ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 5 કમિંગ સૂન ઓન સોની TV.
8: Tune in to The Love Lounge with me, Amit Soda, every Sunday from 7 p.m. where it's all about the love music, romance, love tips, love dilemmas, and so much more. See you there.

0: Archana Gore on the vocals from the film Gangubai and Shikayat.
1: Suna hai ki unko shikayat bahut hai.
0: We have got a brand new contender, Ayaz. Where did you come from, Ayaz? Because you're my hero. Well done. Fantastic. You beat Mandy from Milton Keynes. Mohan, you got it right as well. Kalpana, your answer's wrong, I'm afraid. Jazz Gordon Hounslow, you are right. And that is it. Nobody else. Let's give you that extended version. Here we go. What is it?
2: Simple with Dimple. Self-drive cars, vans, 9 or 17-seater minibuses available to rent for leisure, pleasure, business or holiday at very reasonable and competitive prices. At prices lower than the rest. Hire for a day or as long as you want. For UK or Europe at a price that's right. T's and C's apply. It's really simple with Dimple. Visit dimplemotors.co.uk and book online or call 0208-205-1200 or WhatsApp 07951-885022. आज भी जलसा, कल भी जलसा, हर मौके पे जलसा ही जलसा. घुघरा, मठिया, खाजली और जलेबी गाठिया का तो जवाब ही नहीं. मिठाई और फरसान के बाद शॉट जलसा स्वीट्स एंड सेवरीज, 28 वॉटफोर्ड रोड, वेम्बली. ओपन ट्यूजडे टू संडे.
3: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
4: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
3: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
4: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ.
4: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
5: નો નો, ઇટ્સ ઓકે, ડોન્ટ એડજસ્ટ યોર રેડિયો. That's the sound of a company that did not advertise on Sunrise Radio. Now let's have a listen to a company that did. Can you hear the difference? Advertise on the UK's number one commercial Asian radio station and see the difference for yourself. Call the Sunrise Radio sales team on 020-8574-7777. This is Sunrise, the UK's biggest.